ગોધરા કેન્દ્ર છે. આજે શુક્રવાર તારીખ 5 જૂન 2026, શક સંવત 1948. સમય અત્યારે સવારના 5:58 થઈ રહી છે. અમારી પ્રસારણ સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ મંગલમય શરણાઈવાદનથી.

સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત કરીએ દમયંતી બરડાઈ અને સાથીદારોના સ્વરે ગવાયેલ લક્ષ્મીજીની આરતીથી.

મહેશ પારેખની આ ભક્તિ રચના આપે સાંભળી પ્રીતિ ગજ્જર અને સાથીદારોના સ્વરે ગવાયેલ. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ મહેશ પારેખના સ્વરે ગવાયેલ તેમની જ ભક્તિ રચના, જેને સંગીત આપ્યું છે આશીષ કોટડાકે.

આ અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર છે ભૂપેન્દ્રસિંહ.

0: તુલસીદાસ રચિત શ્રી રામચરિત માનસ ગાન આપ સાંભળી રહ્યા હતા. આજના કલાકાર હતા ભૂપેન્દ્રસિંહ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ એક વિચાર. આજનો વિષય છે પર્યાવરણ દિવસ. લેખન મનીષા ડામોર.

શ્રોતા મિત્રો, આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. મિત્રો, 1972ની 5 જૂને સ્ટોકહોમ ખાતે વિશ્વના રાષ્ટ્રોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા અને એક જાહેરનામું બહાર પાડ્યું. આ પ્રયાસના ભાગરૂપે અને યાદગીરી રૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 5 જૂનના દિવસને પ્રતિવર્ષ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસે સામાન્ય જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે અને પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે માટે વિવિધ કાર્યક્રમો અને લક્ષ્યાંકો નિયત કરી તેનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સૌપ્રથમ ઈસુના પહેલા 3 સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતા વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેમના રક્ષણ માટેના નિયમો પણ એ જ સમયમાં બન્યા હતા, જે આજે શિલાલેખના રૂપમાં સુરક્ષિત છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના પ્રત્યેક રાજ્યમાં 33% વન વિસ્તાર હોવો જોઈએ. પ્રકૃતિના સાનિધ્યમાં વન્ય પ્રાણીઓ, દરિયાઈ જીવો, પક્ષીઓ તેમજ વનસ્પતિઓને

બહુ જરૂરી એવી રક્ષણ આપવાની વૃત્તિ નિર્માણ થાય એ જરૂરી છે. વનરાજી આબાદ રહે તો સમગ્ર જીવસૃષ્ટિ સુરક્ષિત રહેવા સાથે પ્રકૃતિનું ચક્ર સુગમતાથી ચાલે તો જ પ્રદૂષણનું વિષચક્ર અટકે. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ હરિયાળી ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂર નિયંત્રણ, નદીનાળા સજીવ બનવા સાથે ભૂગર્ભ જળતળ યોગ્ય સપાટી ઉપર આવશે, પશુધનને યોગ્ય માત્રામાં ઘાસચારો મળી રહેશે અને વનિલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો મળવા સાથે રોજગારી ઉપલબ્ધ બનશે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધી કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ રિસોર્સિસે 1977માં જણાવ્યું છે કે પ્રકૃતિ શિક્ષણ એ માનવીના આપસમાં સંબંધ, તેની સંસ્કૃતિ સાથેનું અને પોતાની જૈવ ભૌતિક ભૂમિકાને સમજવા અને તેનું મહત્વ જાળવવા જરૂરી, કુશળતા અને અભિગમ વિકસાવવા માટે આદર્શો અને ચોક્કસ વિચારધારા નક્કી કરવાની એક પ્રક્રિયા છે. પર્યાવરણ શિક્ષણ એ પર્યાવરણની ગુણવત્તા જાળવવાનો હેતુ, એને લગતી બાબતો અંગે પોતાના અભિગમ માટે લોકો પોતે નિર્ણય લે તે અંગેનું શિક્ષણ છે. આપણા પર્યાવરણમાં થતું હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું રોકવું અત્યંત જરૂરી છે.

શ્રોતા મિત્રો, વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે નવીન થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2026ની થીમ છે ક્લાઇમેટ એક્શન, એટલે કે જળવાયુ કાર્યવાહી. જળવાયુના લીધે વિશ્વમાં વધતી જતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા નક્કર પગલાં ભરવાની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ વર્ષની થીમ પર નક્કર કામ કરવાનું આહવાન છે. આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો પર્યાવરણ દિવસ. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દી સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20. 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ત્યારબાદ 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીત પર આધારિત કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે 8:30 FM ગોધરા પરથી. 9 સાંભળશો વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સવારના 10 ગુજરાતી વાર્તાલાપ રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. આજનો વિષય છે વિશ્વ પર્યાવરણ દિવસ. વક્તા છે શ્રેયા ઠાકર. આ કાર્યક્રમના સમાપન બાદ કવ્વાલીનો કાર્યક્રમ સાંભળશો. સવારના 10:30 થી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના

કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. બપોરે 1 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 વાગે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. આજના કૃષિ જગત કાર્યક્રમમાં સાંભળશો વાર્તાલાપ. વિષય છે હવામાન આગાહી અને પાક આયોજન, ખેડૂતોનો સાચો સાથી. લેખન આર્ષ પુરોહિત, પ્રવક્તા છે વિપુલ પુરોહિત. 6:30 સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર FM ગોધરા પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે અને રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે પ્રધાનમંત્રી દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારને રૂપિયા 18,770 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં 4,852 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે, જ્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેનું લોકાર્પણ કરવામાં આવશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગઈકાલે 5 દિવસની પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
2: ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદ ખાતે આ પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોના રમતવીરની ઉત્સાહભરી સહભાગીતા એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે યોગાસન હવે કોઈ એક દેશ પૂરતો સીમિત ન રહેતા એ વૈશ્વિક સ્પોર્ટ બની ગયો છે.
0: આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ માત્ર ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઉદ્યોગથી નથી થતું, પરંતુ

0: તે દેશના વીર નાગરિકો અને યુવા પેઢીના વિચારોથી થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવા પેઢી સંસ્કારયુક્ત વિચારધારા અને કર્તવ્ય નિષ્ઠા સાથે જોડાય છે ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બને છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરતા કેન્દ્ર સરકારના યુવા સંગમ તબક્કા 6 કાર્યક્રમના 57 યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આઈઆઈએમ અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી નિવૃત્ત કર્નલ ડોક્ટર જગદીશ જોશીએ યુવા સંગમ 6ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીના આદાન પ્રદાન દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના માતર તાલુકાના આંત્રોલી ગામે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીના આયોજનબંધ વિકાસની સાથે ધોલેરાના ખારાપટમાં ડ્રમ પ્લાન્ટેશનના નવતર પ્રયોગની સફળતા બાદ હવે વધુ 20 હેક્ટરમાં 50,000 રોપા વાવવાનું આયોજન કરાયું છે. કોસ્ટલ ગ્રેડિયન્ટ મોડેલને સાકાર કરવા 3 સ્તરીય જૈવિક સંરક્ષણ 1.19 કરોડ છોડનું મહાઅભિયાન પણ હાથ ધરાયું છે. પ્રધાનમંત્રીના સુરત ખાતે યોજાનાર કાર્યક્રમમાં 100% સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી બની રહે એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલ આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં આજથી એક પેડ માં કે નામ 3.0નો પ્રારંભ. 17 દિવસમાં 27,000 વૃક્ષારોપણ અને 75,000થી વધુ રોપાઓનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દૂરદર્શન અને આકાશવાણી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે રાત્રે 9 વાગે ડીડી ગિરનાર ચેનલ પર 21 મિનિટનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે, તો સાંભળવાનું ચૂકશો નહીં. રાજ્યમાં ચાલી રહેલો ઓપરેશન મ્યુલહન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ વિગતો આપી.
1: जो गुजरात पुलिस द्वारा ऑपरेशन म्यूल हंट 2.0 चलाया जा रहा है, जिसमें कल रात तक 92 फरियाद दाखिल हुई है. 182 आरोपियों को गिरफ्तार किया गया है, जिसमें 670 म्यूल अकाउंट पकड़े गए हैं. टोटल पूरे भारत के 3,464 गुना डिटेक्ट हो रहे हैं और टोटल ये जो ऑफेंसेस डिटेक्ट हुए हैं उसमें तो 1,649 करोड़ रुपीज के साइबर क्राइम हुए थे जो डिटेक्ट हुए हैं. तो ये पूरी ड्राइव पूरे गुजरात में हर एक यूनिट द्वारा चलाई जा रही है, जिसमें सबसे अच्छा परफॉर्मेंस देखे तो सूरत शहर ने एक ही दिन में 58 FIR दाखिल करके 77 आरोपियों को गिरफ्तार किया.
0: અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રહેઠાણક મકાનો અને કોમર્શિયલ એકમોની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં બ્લોક બનાવીને એક સુપરવાઇઝર દ્વારા તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ વર્ષે ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેથી સમયની બચત, ચોક્કસ માહિતી એકત્રિત થઈ શકે. ચોટીલાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે આવેલા દૂધેલી ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા એક હિટાચી મશીન, એક ડમ્પર અને 20 મેટ્રિક ટન મોરમ સહિત 90,10,000નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો. નાયબ કલેક્ટર ST મકવાણાએ ફરી એકવાર ખનિજ ચોરી ઝડપી પાડી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, તેમજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વડા AK દાસે વધુ વિગતો આપી.
2: अभी इसी स्थिति में गुजरात यूनाइटेड टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है. अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना.

0: उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले दो दिन गुजरात रीजन सौराष्ट्र कुछ दोनों रीजन में ही। उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा समय गुजरात रीजन में, और उसके आगे दो दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कुछ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा।
1: તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે। ખેડૂતોને આ યોજના થકી ખેતી માટે વિવિધ લાભ મળતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે। ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે આ ખેડૂત કુટુંબોને 52.80 કરોડથી વધુની સહાય રકમ સરકારે ચૂકવી છે। આ અંગે લાભાર્થી નટુભાઈ ગામિતે પોતાનો પ્રતિભાવ આપ્યો।
2: અત્યારે 3-1 વર્ષથી રેગ્યુલર મને 2000 મળે છે, જે મને ખેતીના કામ માટે નાના મોટા કામ માટે ઉપયોગી થતો છે। વર્ષે મને 6000 રૂપિયા મળે, એટલે 2000 ના 3 હપ્તા મળે વર્ષ। સરકારની યોજના સારી છે, મને ખેતીમાં અમુક અટકેલું કામ હોય ને તે નીકળી જતું છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે। રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીની ધરપકડ કરી અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે। પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના।

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતું રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર.

0: ભરાત આપીને અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો
1: 9998389833 999 83

દીપાલી સોમૈયાના સ્વર્ગવાયેલા અંતિમ ભજન સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસની ભારતની મુલાકાતે આવશે. ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્પર્ધા યોગને વૈશ્વિક રમત તરીકે માન્યતા આપશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ ચીન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે તેઓ દમણની મુલાકાત લેશે, જ્યાં દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. इसके अलावा गुजरात में ट्रांसमिशन नेटवर्क विस्तार, दहेज PCPIR और सरिगाम GIDC में उन्नत अपशिष्ट निपटान प्रणाली और वलसाड़ में आधुनिक बिजली वितरण उन्नयन सहित कई महत्वपूर्ण औद्योगिक बुनियादी ढांचा परियोजनाओं का भी आज शुभारंभ किया जाएगा. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી ખાનાલ નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે મુલાકાત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકસંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના સ્થાયી અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારત યુકે વિઝન 2035ની સમીક્ષા કરવા માટે પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. બંને નેતાઓએ વિકાસ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા તથા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત યુકે વિઝન 2035 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકોનું સ્વાગત કર્યું અને તેને વહેલું અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી. તેમણે ભારત યુકે ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ વિવિધ પહેલોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લશ્કરી પ્રશિક્ષકોના આદાન પ્રદાન સહિત નવી પહેલોનું તેમણે સ્વાગત કર્યું. વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે પ્રતિનિધિમંડળ સાથે માલના

0: પર નોન ટેરીફ પગલાં કસ્ટમ્સ અને વેપાર સુવિધા આર્થિક સુરક્ષા સંરેખણ અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રો સહિત વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક અને સકારાત્મક ચર્ચાઓ થઇ છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવતા પરસ્પર લાભદાયી કરાર પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ આપી છે. ગુજરાતમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારીયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આ સાથે આંધ્રપ્રદેશમાં એનડીએ ગઠબંધને રાજ્યસભાની 4 ખાલી બેઠકોમાંથી 3 તેલુગુ દેશમ પાર્ટી અને 1 બેઠક જનસેના પાર્ટીને ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે રાત્રે એનડીએ ગઠબંધન ભાગીદારોની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. શ્રી નાયડુએ કહ્યું કે આ નિર્ણય તમામ ગઠબંધન ભાગીદારોની સંમતિથી લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું, ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABD ને ફોલો કરશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો જાહેર કરશે. એસબીઆઈ રિસર્ચ અહેવાલ મુજબ વધતો ફુગાવો, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સંભવિત નબળા ચોમાસા જેવા પડકારોનો સામનો કરવા માટે રેપો રેટમાં વધારો અયોગ્ય રહેશે. અહેવાલ સૂચવે છે કે રિઝર્વ બેંક બજારની તકલીફને દૂર કરવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે ટૂંકા ગાળાના વ્યાજદર અને પ્રવાહીતાના પગલાં અપનાવી શકે છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: મુદ્રાસ્ફીતિ પર આધારિત મહંગાઈ સૂચકાંક 4% તક સીમિત રખને કા લક્ષ્ય ભારત સરકાર ને રિઝર્વ બેંક કો દિયા હૈ. અસાધારણ પરિસ્થિતિઓ મેં યહ સૂચકાંક 2-6% કે દાયરે મેં રખને કી ભી છૂટ હૈ. સોને એવં ચાંદી કે આભૂષણ તથા ખાનપાન સામાનો કી કિંમતે બઢને કે કારણ એપ્રિલ મેં યહ સૂચકાંક 3.48 પર થા, જો કી દિયે ગયે દાયરે કે અંદર હૈ. ઇસી કારણ વિશ્લેષકો કા માનના હૈ કી રિઝર્વ બેંક ઇસ બાર ભી વ્યાજ દરો મેં કોઈ બદલાવ નહીં કરેગા. આકાશવાણી સમાચાર કે લિયે મુંબઈ સે જીવન ભાવ સા.
0: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1973માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરી. તે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવી છે. ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એવા વાહનો છે જે પેટ્રોલ અને ઇથેનોલના વિવિધ મિશ્રણો પર ચાલે છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે ફ્લેક્સ ફ્યુઅલથી આશરે 1.5 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ બચી શકે છે.
2: हमारे देश से करीब 22-23 लाख करोड़ रुपए हम फॉसिल फ्यूल के इंपोर्ट के लिए खर्चा करते हैं. हमारे प्रधानमंत्री जी ने कहा है कि हमको आत्मनिर्भर भारत बनाना है. अगर आत्मनिर्भर भारत बनाना है तो हमें इंपोर्ट को कम करना पड़ेगा और एक्सपोर्ट को बढ़ाना होगा. हमारे देश में अगर ये इंपोर्ट को कम करना है तो हमें अल्टरनेटिव फ्यूल और बायो फ्यूल पर काफी काम करने की आवश्यकता थी. और इसलिए ये जो इंडस्ट्री है यही हमारे देश के ग्रोथ का ग्रोथ इंजिन है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતપોતાના દેશોમાં આયુષ મંત્રાલયના યોગ 365 અભિયાનના વૈશ્વિક રાજદૂત બનવા હાકલ કરી છે. ગુજરાતના અમદાવાદમાં ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આયુષ મંત્રાલયે યોગ સાથે જોડાયેલા રહેવા અને સમુદાયોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વભરના ખેલાડીઓને ચેમ્પિયનશીપ પછી પણ યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે.
3: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.

0: ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. મહિલા અંડર 18 એશિયા કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ટીમ આજે 9:30 વાગે ચીન સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના અખબારોમાં મિશ્ર હેડલાઇન જોવા મળી છે. વરસાદના આગમનને વધાવતા રાજસ્થાન પત્રિકાએ લખ્યું મંગલ પ્રવેશ, સંદેશે આનંદો, કેરલમમાં ચોમાસાનું આગમનને શીર્ષક બનાવ્યું. જ્યારે ગુજરાત સમાચારે યુદ્ધ રોકો અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદને હેડલાઇન બનાવી છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: hockey tournament in Japan today. And with that, we end the morning news. Have a nice day.
1: Frequency modulation band is 1.2 MHz per Akashvani nu aa godhra kendra chhe. Samay atyare savarna 8 vagine 30 minute thai rahi chhe. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરે ગવાયેલ નામ ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારીલાલે, ગીતકાર છે આનંદ બક્ષી.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો.
1: અજાણ્યા એપ થી બચો.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

ભ્રષ્ટાચાર ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું સુરેશ વાડકર અને અનુરાધા પોડવાલના સ્વરે ગવાયેલ. ગીતકાર હતા આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ કુમાર સાનુના સ્વરે ગવાયેલ ત્રિનેત્ર ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે.

આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ મુંબઈ કેન્દ્ર પરથી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો

0: સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બહારે ફિર ભી આયેગી ફિલ્મનું આ ગીત. શમશાદ બેગમ અને સાથીઓના અવાજમાં

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: લતા મંગેશકર અને સત્યના સ્વરમાં દોરાસ્તે ફિલ્મનું ગીત.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં આદું ફિલ્મ દો રાસ્તે નું ગીત આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ 91.2 મેગાહર્ટઝ પર અત્યારે સાંજના બરાબર 5 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ ક્ષણમાં

મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડ 101.5 વિદર્શ મેગાહર્ટ્ઝ પર. હવે આપ સાંભળશો આ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.

0: प्राप्त की जा सकती है।
1: आ उनाळामां सुरक्षा सूचनानुं पालन करो अने लूथी बचो।
2: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી। જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી। આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર। સંપર્ક કરો
4: 999-8389-833 999-8389-833।
5: અમરદીપ ફિલ્મ ગીત લતા મંગેશકરના અવાજમાં।

સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફીના સ્વરમાં આ હતું ફિલ્મ ફર્જનું ગીત. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સાંજના 5:30 થયા છે. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસ્તુત છે. બસ હવે થોડી જ વારમાં

0: ઉમંગ આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ 92.9 મેગાહર્ટ્ઝ પરથી અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ જગત. બસ હવે થોડી જ વારમાં
1: જળાશય જળથી શોભે છે.
2: જળ એ જ જળાશયનું ઘરેણું છે.
1: જળથી છલોછલ જળાશય એટલે સમૃદ્ધ માનવ જીવન.
3: એ રામ રામ શ્રોતાઓ અને રામ રામ ખેડૂત મિત્રો. કૃષિ જગત કાર્યક્રમ સાંભળતા સર્વે આકાશવાણી એફએમ ગોધરાના શ્રોતાઓને આપના દોસ્ત વિપુલ પુરોહિતના રામ રામ. શ્રોતાઓ, આજનો કૃષિ જગત કાર્યક્રમનો વિષય હવામાન આગાહી અને પાક આયોજન, ખેડૂતનો સાચો સાથી. આ વિષયની જાણકારી તો મેળવવાની જ છે, પરંતુ આજના કાર્યક્રમનો આરંભ કરીએ આ સુંદર મજાના ભક્તિગીતથી.

0: કૃષિ જગત કાર્યક્રમમાં આપ સુંદર મજાનું ભક્તિ ગીત માણી રહ્યા હતા.
1: શ્રોતાઓ, કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય છે હવામાન આગાહી અને પાક આયોજન, ખેડૂતનો સાચો સાથી. આજના કાર્યક્રમમાં આ વિશેની રસપ્રદ જાણકારી મેળવીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, આકાશવાણીના કૃષિ જગત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક અત્યંત મહત્વના વિષય હવામાન આગાહી અને પાક આયોજન વિશે વાત કરવાના છીએ. હવામાનની સાચી અને સમયસર માહિતી ખેડૂતોને નુકસાનથી બચાવી વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવવામાં મદદરૂપ બને છે. મિત્રો, આપણે ઘણીવાર હવામાન અને આબોહવા શબ્દો સાંભળીએ છીએ, પરંતુ બંનેમાં તફાવત છે. હવામાન એટલે કોઈ સ્થળની ટૂંકા ગાળાની વાતાવરણની સ્થિતિ. સવાર, બપોર, સાંજ અથવા એકાદ દિવસ દરમિયાન તાપમાન, વરસાદ, પવન, ભેજ, વાદળો વગેરેની જે સ્થિતિ હોય તેને હવામાન કહેવાય. જ્યારે આબોહવા એટલે કોઈ પ્રદેશની લાંબા ગાળાની સરેરાશ વાતાવરણીય પરિસ્થિતિ. સામાન્ય રીતે 30 વર્ષ કે તેથી વધુ સમયગાળાના હવામાનના અભ્યાસના આધારે કોઈ વિસ્તારની આબોહવા નક્કી કરવામાં આવતી હોય છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં ગરમ અને ભેજવાળી આબોહવા જોવા મળે છે, જ્યારે રણ પ્રદેશોમાં ગરમ અને શુષ્ક આબોહવા હોય છે. હિમ પ્રદેશોમાં ઠંડી અને હિમવર્ષાવાળી આબોહવા જોવા મળે છે. ત્યારે મિત્રો, આ હવામાન આગાહીના મહત્વ વિશે પણ થોડું વિચારીએ. હવામાનની આગાહી આપણા રોજિંદા જીવન અને ખેતી બંને માટે ખૂબ જ એટલે કે અત્યંત જરૂરી છે. જો ભારે વરસાદ, વાવાઝોડું, પૂર, ધુમ્મસ કે અન્ય કુદરતી આફતોની સમયસર જાણ થાય તો જાનમાલ અને પાકને થતા નુકસાનને આપણે ઘટાડી શકીએ છીએ. અને શ્રોતાઓ, ભારતે કૃષિ પ્રધાન દેશ હોવાથી ચોમાસાની આગાહી ખેડૂતો માટે વિશેષ મહત્વ ધરાવે છે. વાવણી, ખાતર, વ્યવસ્થાપન, સિંચાઈ, જીવાત નિયંત્રણ અને કાપણી જેવી તમામ ખેતી પ્રક્રિયાઓ હવામાન પર આધારિત છે. આધુનિક યુગની વાત કરીએ તો તેમાં ઉપગ્રહો, રડાર, સુપર કોમ્પ્યુટરની મદદથી હવામાનની વધુ સચોટ આગાહી શક્ય બની છે. શ્રોતાઓ, હવામાનની જે આગાહી છે તેના અલગ અલગ પ્રકારો છે. તેમાંય તેના મુખ્ય 3 પ્રકાર જોઈએ આપણે. એમાં પ્રથમ વાત આવે છે ટૂંકા ગાળાની આગાહી. આ આગાહી સામાન્ય રીતે 24 થી 48 કલાક માટે આપવામાં આવે છે. જરૂર પડે તો 72 કલાક સુધી તેને વિસ્તારી શકાય. તેમાં વરસાદની શક્યતા, પવનની દિશા અને ઝડપ, તાપમાનમાં વધારો કે ઘટાડો, વાદળોની સ્થિતિ વગેરેની માહિતી આપવામાં આવે છે. આ આગાહી ખેડૂતો ઉપરાંત માછીમારો, વિમાન સેવા, રેલવે, માર્ગ પરિવહન અને વિવિધ જાહેર કાર્યક્રમો માટે પણ ઉપયોગી થાય છે. હવામાનની આગાહીનો બીજો પ્રકાર એટલે મધ્યમગાળાની આગાહી. આ આગાહી 5 થી 7 દિવસ માટે આપવામાં આવે છે. ખેડૂતો માટે આ સૌથી ઉપયોગી આગાહી માનવામાં આવે છે, કારણ કે વાવણી, નિંદામણ, ખાતર વ્યવસ્થાપન, દવાનો છંટકાવ અને કાપણી

જેવા કાર્યોનું આયોજન કરવામાં આ મધ્યમગાળાની આગાહી મદદરૂપ થાય છે. અને હવામાનની ત્રીજી આગાહી એટલે લાંબા ગાળાની. આ આગાહી એક મહિનો, ત્રણ મહિના અથવા સમગ્ર ઋતુ માટે આપવામાં આવે છે. ચોમાસું સામાન્ય રહેશે કે ઓછું કે વધુ રહેશે તે અંગેની માહિતી ખેડૂતોને પાક પસંદગી અને ખેતી આયોજનમાં મદદરૂપ બને છે. મિત્રો, ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં પાક આયોજનમાં હવામાન આગાહીની ભૂમિકા સંદર્ભે પણ જાણકારી મેળવીએ. શ્રોતાઓ, પાક આયોજન એટલે ખેતીની તમામ પ્રક્રિયાઓનું વૈજ્ઞાનિક આયોજન. હવામાનની આગાહી આધારે ખેડૂત યોગ્ય સમયે વાવણી કરી શકે છે, સિંચાઈનું આયોજન કરી શકે છે, ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકે, જીવાત અને રોગ નિયંત્રણ માટે યોગ્ય સમયે દવાનો છંટકાવ કરી શકે, પાકની કાપણી અને સંગ્રહનું આયોજન પણ કરી શકે છે. જો ભારે વરસાદની આગાહી હોય તો ખાતર દવાનો છંટકાવ આપણે ટાળી શકીએ. જો સૂકા વાતાવરણની આગાહી હોય તો સિંચાઈનું આયોજન પણ કરી શકાય. શ્રોતાઓ, આ રીતે પાક આયોજનમાં હવામાનની આગાહીના આધારે ખેતી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો પણ શક્ય બને છે. શ્રોતાઓ, ખેડૂતો માટે હવામાન આધારિત કૃષિ સલાહ સેવાઓ સંદર્ભે પણ થોડી જાણકારી મેળવીએ. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે હવામાન આધારિત કૃષિ સલાહ સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દર મંગળવાર અને શુક્રવારે જિલ્લા મુજબ હવામાન આધારિત કૃષિ સલાહ બુલેટિન જાહેર કરતું હોય છે. આ માહિતી ખેડૂતો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચાડવામાં આવે છે, જેમ કે આકાશવાણી રેડિયો, દૂરદર્શન, અખબારો, મોબાઈલ SMS, કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ, ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ. ખેડૂત મિત્રો, આ સેવાઓનો લાભ લઈ આપણે સમયસર યોગ્ય નિર્ણયો આપણી ખેતી માટે લઈ શકીએ છીએ. તો પ્રિય ખેડૂત અને શ્રોતાઓ, હવામાનની સાચી અને સમયસર માહિતી આધુનિક ખેતીનું શક્તિશાળી સાધન છે. હવામાન આગાહીઓ ઉપયોગ કરીને ખેતી ખર્ચ ઘટાડવો, ઉત્પાદન વધારવું અને કુદરતી આફતોથી પાકને સુરક્ષિત રાખવું શક્ય બને છે. અને તે માટે આપણે નિયમિત હવામાન બુલેટિન, કૃષિ સલાહનો લાભ પણ અવશ્ય લેવો જોઈએ અને વૈજ્ઞાનિક ખેતી તરફ આગળ વધવું જોઈએ. હવામાન આગાહી અને પાક આયોજન, ખેડૂતનો સાચો સાથી, તે વિશેની રસપ્રદ જાણકારી મેળવી આકાશવાણીના FM ગોધરા કેન્દ્ર પરથી કૃષિ જગત કાર્યક્રમમાં. અને મિત્રો, કાર્યક્રમમાં હવે માણીએ કેટલાક સરસ મજાના ભક્તિ ગીતો.

શ્રોતાઓ, કૃષિ જગત કાર્યક્રમ અંતર્ગત આપ માણી રહ્યા હતા ભારતીબેન વ્યાસ અને અભયસિંહ રાઠોડના યુગલ સ્વરને. કાર્યક્રમના અંતમાં સાંભળીએ દીપક જોશીના કંઠે ગવાયેલ આ સુંદર ભક્તિગીત.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ જગત. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ કેન્દ્ર આવેલું છે. હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. ફિલ્મ જહેરના

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આવારાપન ફિલ્મનો ગીત મુસ્તફા ઝાહિદના સ્વરમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: મર્ડર ફિલ્મનું ગીત હતું આમિર જમાલના સ્વરમાં. અને હવે સાંભળીશું ફિલ્મ ગેંગસ્ટરનું આ ગીત, ગાયક જેમ્સ. વિજ્ઞાપન બાદ
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
0: ગુલમહોર કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, ગેંગસ્ટર ફિલ્મના ગીત સાંભળીએ જેમ્સના અવાજમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જનજનની વાણી, શુભવાણી, લાભવાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ ઓમ. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 9998389833 9983 89883.

પાપ ફિલ્મના ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં આપે સાંભળ્યું. આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. અત્યારે 7:10 થવા જાય છે. વિશેષ શૃંખલા મોદી સરકારના 12 વર્ષ કાર્યક્રમ હવે પ્રસ્તુત કરીશું, બસ થોડી જ વારમાં, જે અમે અમારા આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: قدم.
1: نهدي باي نهدي باي
0: ننا منا راهي ہوں دیش کا سپاہی.
2: સન ઓફ ઇન્ડિયા ફિલ્મના ગીત હતું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. અત્યારે સાંજના 7:50 થવા જાય છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રિલે કરીશું.

नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़िएचा वांचे छे मुख्य समाचार। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો। પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ। ભારતને પાંચમી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત। જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં

0: પાકિસ્તાનને હરાવી ભારતીય પુરૂષ ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપતા કહ્યું, વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ માળખાગત પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારતની કુલ 250 ગીગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશની ગ્રીન એનર્જી હિસ્સાનો 5મો ભાગ છે.
1: ये जो वैश्विक संकट चल रहा है ये दिखाता है कि एनर्जी के

0: દરમિયાન પ્રધાનમંત્રીએ આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના વિસ્તાર સુધી લઈ જવાની સરકારની ટોચની પ્રાથમિકતા પર પણ ભાર આપ્યો. શ્રી મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવન અને નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત શ્રી મોદી હવે અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સેવાઓ અને વિવિધ ક્ષેત્રની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ લક્ષદ્વીપ માટે અનેક મહત્વની સમુદ્રી પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાની લંકામુરા સરહદ ચોકી પર સરહદ સુરક્ષા દળ BSFના જવાનોને સંબોધતા સરહદ સુરક્ષા અંગે વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કર્યો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી શાહે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ CAPFના પર્યાવરણીય યોગદાન અંગે કહ્યું, વર્ષ 2019થી CAPFના કર્મચારીઓએ અંદાજે 6 કરોડથી વધુ રોપા વાવ્યા છે.
1: 2019 से लेकर आज तक हमारे सभी CAPF में जवानों ने लगभग 6,40,00,000 वृक्षों को लगाने का काम किया. इस साल हम 40,00,000 से 60,00,000 वृक्ष लगाने वाले हैं और अगले साल हम सबका एक सामूहिक संकल्प बनने वाला है कि अगले साल एक ही वर्ष में CAPF के जवान 2 करोड़ से ज्यादा वृक्षों का लगाने का काम करेंगे और पर्यावरण की और देश की सेवा करेंगे.
0: સરહદ સુરક્ષા અંગે શ્રી શાહે કહ્યું હતું કે સરકાર ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર વસ્તી વિષયક ફેરફારોને રોકવા કટિબદ્ધ છે. ભારતીય રિઝર્વ બેંક RBIએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી ટૂંકા ગાળાનો ધિરાણદર અથવા રેપો રેટને 5.25% પર તટસ્થ વલણ સાથે યથાવત રાખવાનો નિર્ણય કર્યો. બેંકે આ નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલું ઉત્પાદન GDP વૃદ્ધિનું અનુમાન પહેલાના 6.9% ઘટાડીને 6.6% કર્યું છે. બેંકે આ વર્ષ માટે CPI ફુગાવા લક્ષ્યને પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને રશિયાના 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવાની દરખાસ્ત કરી. તેમણે આ વિમાનના ભારતમાં સંયુક્ત ઉત્પાદનનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ આર્થિક મંચ દરમિયાન વિશ્વની કેટલીક સમાચાર સંસ્થાઓના વડાઓ સાથેની વાતચીતમાં શ્રી પુતિને કહ્યું હતું કે રશિયા હજી પણ ભારતને SU-57 લડાકુ વિમાન કાર્યક્રમમાં સામેલ કરવા માંગે છે. તેમણે કહ્યું, રશિયા ભારતની સાથે સંકલિત વાયુ સંરક્ષણ પ્રણાલી અને અન્ય મહત્વના સંરક્ષણ ઉપકરણોના વિકાસમાં સહકાર આપવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર ધુની દ્વારા સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા અમેરિકાને યુરોપિયન સાથી દેશોની સૈન્ય મદદની જરૂર નથી. તેમણે કહ્યું, હોર્મુઝ સામુદ્ર ધુની ફરીથી સુરક્ષિત રીતે ખુલી જશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ સામુદ્ર ધુનીની સુરક્ષાના પ્રયાસમાં ભાગ લેવા યુરોપિયન અને અન્ય સાથી દેશોને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, આ પ્રસ્તાવનો અસ્વીકાર કરાયો હતો. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે અખાતી દેશો પાસેથી ઉર્જા પુરવઠા પર વધુ પડતા નિર્ભર દેશોને આ નિર્ણયના કારણે વધુ ખર્ચ ઉઠાવવો પડી શકે છે. ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3 હરાવ્યું. જાપાનના કાકામી ગહારામાં એશિયા કપ પુરૂષોના 18 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારત હવે આવતીકાલે યજમાન જાપાન સામે ફાઇનલ મેચમાં રમશે. અગાઉ જાપાને પહેલી સેમીફાઇનલમાં મલેશિયાને 8-1 હરાવ્યું હતું. આવતીકાલે અન્ય એક મેચમાં પાકિસ્તાન ત્રીજા સ્થાન માટે મલેશિયા સામે ટકરાશે. જ્યારે આ જ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમનો સેમીફાઇનલમાં ચીન સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થયો છે. આ સાથે જ મહિલા ટીમ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રકની દોડમાંથી બહાર થઈ છે. ભારતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં અત્યાર સુધી 5 સુવર્ણ સહિત કુલ 6 ચંદ્રક જીત્યા છે. ગુજરાતના અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપ ટીમ અને જુનિયર

0: ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપ ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નોર્વે ચેસના 9મા રાઉન્ડમાં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદા રમેશબાબુએ ભારતના જ વિશ્વ વિજેતા ડી ગુકેશને હરાવી ખિતાબની દોડમાં પોતાની દાવેદારી જાળવી રાખી. આ વિજય સાથે પ્રજ્ઞાનંદાના 15 પોઈન્ટ થઈ ગયા છે, જે ટોચના ખેલાડી વેસ્લીથી માત્ર અડધા પોઈન્ટ પાછળ છે. વેસ્લીએ ક્લાસિકલ ગેમ ડ્રો થયા પછી આર્માગેડન ટાઈ બ્રેકમાં મેગ્નસ કાર્લસનને હરાવી 15.5 પોઈન્ટ હાંસલ કર્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આંદામાન ટાપુઓના પૂર્વ કાંઠા પરથી અંદાજે 15 કિલોમીટર દૂર શ્રી વિજયપુરમ 3માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ શોધ આંદામાન સાગરની વિશાળ ઉર્જા ક્ષમતાને દર્શાવે છે. તેમણે આ શોધખોળને આ ક્ષેત્રમાં ચાલી રહેલા તપાસ અભિયાનની સફળતાનું પ્રતીક ગણાવતા કહ્યું, કુદરતી ગેસનો ભંડાર 355 મીટરની ઊંડાઈએ મળ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ. ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત. જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 354.66 મીટર્સ અને 846 કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ. રાત્રિના 8 વાગ્યા છે. રજૂ કરીએ સુરમાધુરી. આરંભમાં સાંભળીએ પ્રેમ પર્વત ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં.

અરાઉન્ડ ધ વર્લ્ડ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું શારદા અને મુકેશના યુગલસ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ પીગલતા આસમાન ફિલ્મનું આ ગીત કિશોર કુમાર અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

સલમા આગા અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં ગવાયેલા નિકાહ ફિલ્મના આ ગીત સાથે જ સુરમધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંભળીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં આ પ્રાચીન રચના.

0: આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 સમાચાર સંધ્યા અને 9 વાગે News@9, 9:15 સ્પોટલાઇટ અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં મુકેશ કુમાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સુરત ઓર દમણ મેં કઈ વિકાસ પરિયોજનાઓ કા શુભારંભ કિયા. પ્રધાનમંત્રી ને ઉર્જા ક્ષેત્ર મેં આત્મનિર્ભરતા પર બલ દિયા. કહા ભારત આર્થિક વિકાસ ઓર પર્યાવરણ સંરક્ષણ કે બીચ સંતુલન બનાકર હરિત ભવિષ્ય કી ઓર અગ્રસર. वित्त वर्ष 2025-26 में भारत की सकल घरेलू उत्पाद वृद्धि दर 7.7% रहने का अनुमान. गृह मंत्री अमित शाह ने कहा स्मार्ट बॉर्डर परियोजना लागू किए जाने के अंतिम चरण में संवेदनशील सीमावर्ती क्षेत्रों में अगले वर्ष इसे प्रायोगिक आधार पर शुरू किया जाएगा. दक्षिण पश्चिम मानसून अरब सागर गोवा और कर्नाटक के कई क्षेत्रों में पहुंचा और भारत पाकिस्तान को 5-3 से हराकर अंडर 18 एशिया कप हॉकी के फाइनल में पहुंचा. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज सूरत और दमण में कई विकास परियोजनाओं का शुभारंभ किया है. प्रधानमंत्री नरेंद्र मोदी ने दमण में 9,270 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ किया. प्रधानमंत्री ने नमो अस्पताल और नमो हवाई अड्डे का भी उद्घाटन किया. प्रधानमंत्री इस समय एक जनसभा को संबोधित कर रहे हैं, आइए सुनते हैं.

બરાબર 11 વાગે હિન્દીમાં સમાચાર, 11 વાગે 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.